నవరాత్ర. నవ దుర్గాని ఉపాసనానో ఆశే పాచమో దివస్. એના અધિષ્ઠાત્રી દુર્ગાદેવી સ્કંદ માતા કહેવાય છે. સ્કંદ માતાનું આ ધ્યાન છે.

સિંહના ઉપર બિરાજેલા, જેમના બે હાથે કમલ ધારણ કર્યા હશે અને એ કમલથી અલંકૃત યશસ્વીની કાર્તિકે સ્કંદ, સ્કંદનો અર્થ છે કાર્તિકે, પાર્વતીજીના સુપુત્ર ગણેશ અને કાર્તિકે, એક કાર્તિકેયનું નામ સ્કંદ પણ છે. એ સ્કંદ કાર્તિકેયના માતા પાર્વતી, અમારું મંગલ કરો, શુભ પદાર્થ આપો, શુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની. ભગવતી પાર્વતીનું એક નામ સ્કંદ માતા છે. પાર્વતીના બે પુત્રો સ્કંદ અને ગણેશ. તારકાસુર નામના દૈત્યનો વધ કરનાર કુમાર કાર્તિકેયની ઉત્પત્તિ સંભવ એ કથાનક વાળું એક દિવ્ય ભવ્ય કુમાર સંભવ મહાકાવ્ય બહુ જાણીતું છે મહાકવિ કાલિદાસનું. છાંદોગ્ય શ્રુતિ અનુસાર ભગવતી શક્તિથી ઉત્પન્ન થયેલ સનતકુમારનું નામ પણ સ્કંદ છે. સંસ્કૃત સાહિત્યમાં એક વિનોદજનક સુભાષિત સ્કંદ ના કાર્તિકેયના સંદર્ભમાં મળી આવે છે. શ્લોક સાંભળીએ.

જ્યારે ચાર મુખવાળા બ્રહ્માજીએ પાંચ મુખવાળા મહાદેવજીને છ મુખવાળા કાર્તિકે સ્કંદના જન્મની વધામણી આપી

ત્યારે મહાદેવજી બહુ પ્રસન્ન થઈને બ્રહ્માજીને આ વસ્તુ ભેટમાં આપવા માંડ્યા. એ છે વ્યાઘ્રચર્મ, સર્પનું આભૂષણ ભસ્મ આપવા માંડ્યા. આ જોઈને પાર્વતી હસવા માંડ્યા. એ સ્કંદ માતા પાર્વતીનું હાસ્ય સર્વને પવિત્ર કર્યું. તો એ જ પરાંબા સ્કંદ માતાને રાષ્ટ્ર વિશ્વ સમાજના કલ્યાણને માટે નમન કરીએ.

નિવારણ કરનારા, દુર્ગમ નામના રાક્ષસનો નાશ કરનારા, કષ્ટપૂર્વકની સાધનાથી સિદ્ધ થનારા, આપત્તિઓના નિવારક દુર્ગાનો જય થાય.

अर्थात हे महादेवी, तमो धर्मोने उत्पन्न करणारा विधात्री छो, दरेक शास्त्रोनी जननी छो। हे देवी, कुबेरथी जेमना ચરણકમલનું ધ્યાન થઈ રહ્યું છે તે દરેક અર્થોનું તમે મૂળ છો। હે કામદેવનો પરાજય કરનારી કૃત કંદર્પ વિજયે, દરેક કામો અભિલાષા વિલાસ આદિ તમે જ છો, અને પરબ્રહ્મની પુત્રરાણી પ્રકૃતિ સજ્જનોની ભક્તિનું બીજ હે પરમેશ્વરી તમો છો। ई दुर्गा देवी ने अपनी प्रणाम करिए। दुर्गा।